0: દુનિયામાં ઓળખાણ દિરાવણવાળા ગફરુદ્દીન મેવાતી જોગી અર અલગોઝારી મીઠી ધૂન દુનિયાભરમાં પોગાવણવાળા તગારામ ભીલ રો પદ્મશ્રી પુરસ્કાર દેર માન કરી ચ્યો હો. આ સમાચાર આપ આકાશવાણી જયપુર અજમેર સુન રહ્યા હો. રાજસ્થાન લોક સેવા આયોગ RPSC માધ્યમિક શિક્ષા વિભાગમાં 10 વિષયામાં વરિષ્ઠ અધ્યાપક રા 6,500 ઓહદા માથે ભરતી રો કાર્યક્રમ જારી કરતી નો હૈ. બોર્ડ રા સચિવ બતાયો કે ઇમ્તિહાન 12-18 જુલાઈ તાઈ લીઓ ચાવેલા. ન્યારા ન્યારા વિષયારી પરીક્ષામાં 4 ગ્રુપમાં બાંટી ચી હૈ. પ્રદેશમાં કિસાના ને નકલી અર અમાનક બીજાઉં બચાવણ સારું કૃષિ વિભાગ બીકાનેર સીકર જોધપુર અર જયપુરમાં આજ ખાસ અભિયાન ચલાયો. ઈ દૌરાન કૃષિ મંત્રી કિરોડીલાલ મીણા અહેલકારાં સાગે મેલર કથિત નકલી બીજ બનાવણ રા 14 કારખાના માથે છાપા માર્યા. કૃષિ મંત્રી ચોમુરી એક બીજ કંપની માય છાપામારી રે દૌરાન કંપની માય ઘટિયા મૂંગફલી રા બીજ રી પેકિંગ રો દાવો કિનો. ડોક્ટર મીણા કહ્યો કે સરકાર આવતા બુઆઈ સત્ર સારું કિસાના ને બહેતર ગુણવત્તા વાળા પ્રામાણિક બીજ મુહૈયા કરાવણો તે કિનો હૈ. તંબાકુ રા ગલત નતીજાના બારામાં જનતા માય જાગ જગાવણ રા મકસદ હું જયપુર જિલ્લામાં ચિકિત્સા સ્વાસ્થ્ય વિભાગ રી ઓર ખાસ અભિયાન ચલાયો જા રહ્યો હૈ. મુખ્ય ચિકિત્સા સ્વાસ્થ્ય અધિકારી ડોક્ટર રવિ શેખાવત બતાયો કે અભિયાન રે જરીયે લોગાને તંબાકુ છોડબારી સીખ દેવણ સાગે એણું જુડી રાય અર જરૂરી સેવામાં મુહૈયા કરાઈ ચાવેલા. 31 મઈ ને મનાયા જાવણ વાળા વિશ્વ તંબાકુ નિષેધ દિવસ રે મોકે સગળા આયુષ્માન આરોગ્ય મિંદ્રામાં ખાસ કાર્યક્રમ રાખ્યા જાવેલા. એ બીજે મહિલામાં અર ટાબરિયામાં ખૂન રી કમીરી પરેશાની કમ કરણ સારું આજ શક્તિ દિવસ મનાઈ ચ્યો. ઈ દૌરાન અસ્પતાલામાં મહિલામાં રા શરીરમાં ખૂન રી જાંચ સાગે ઇણરી કમીરો ઇલાજ કરી ચ્યો અર આયરન રી ગોળિયાં દીરી ચી. પ્રદેશમાં ન્યારી ન્યારી છોડાં લૂ બાજણું જિંદગી માથે ઘણો અસર પડ્યો હૈ. રાજ્યના આતુણી ઉત્તરાદ અર ઉગણી જિલ્લામાં આજે પારો 44-46 ડિગ્રી સેલ્સિયસ યા એણો ઊંચો દર્જ કરી ચ્યો. શ્રી ગંગાનગરમાં 47 જદકે ફલૌદી અર બીકાનેરમાં 46 ડિગ્રી સેલ્સિયસ અધિકતમ તાપમાન દર્જ કરી ચ્યો. રાત્રિ વગતી તાપમાન સામાન્ય ઊંચો ચાલ રહ્યો હૈ. બીતી રાત કોટા બીકાનેર સાંગરિયા કરૌલી અર દૌસામાં રાત્રો તાપમાન 32 ડિગ્રી સેલ્સિયસને પાર કર્યો. ચુરુમાં પડી રહી જોરદાર ગરમીઓ લોકોને ઘણી પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો હૈ. બાડમેર અર જેસલમેરમાં લગાતાર બાજ રહી લૂ હાલ બેહાલ હૈ. એ બીચે ભયંકર ગરમી અર લૂ બચાવરા પ્રબંધરો જાયઝો લેવણ સારું ગૃહ રાજ્યમંત્રી જવાહરસિંહ બેઢમ આજ ડીગમાં અહેલકારા સાગે મીટિંગ કિની. એ પાછે ખબરનવીસા સાગે વાતચીત કરતા થકા વે કહ્યો કે અહેલકારાને વીજળી પાણીની પૂર્તિ બનાવી રાખણ રા હુકમ દિયા ચ્યા હૈ.
1: જીતની આવશ્યકતા હૈ ઉસકે અનુરૂપ બિજલી ઉપલબ્ધ હો ઇસકે લીએ વિભાગ પૂરે તરહ સે પ્રયાસ કર રહા હૈ ઓર મેં સમજ સકતા હું કે જલ્દી હી બિજલી વિભાગ આજ બિજલી કી આપૂર્તિ કો દુરસ્ત કરેગા પાણી કી આપૂર્તિ સુચારૂ હો ઓર અન્ય વિભાગો કો ભી નિર્દેશ દિયે હૈ જનતા કે પ્રતિ જવાબદેહ હોકર ઉનકી સમસ્યાઓ કા નિદાન સમાધાન સુનિશ્ચિત કરેં.
0: મોસમ કેન્દ્ર જયપુર કાલી મોસમ સુખો રહેવણ સાગે ઉન્નો બાયરો બાજણ રા આસાર જતાયા હૈ. ઈ બીચે 28 મઈ પ્રદેશમાં કઠે કઠે આંધી બારિશ વેવણ રી સંભાવના હૈ. ગરમીરી છુટ્ટીયામાં મુસાફિરા રા સુવિધા સારું ઉત્તર પશ્ચિમ રેલવે રી 52 જોડી ગાડીયામાં 132 ઓર ડિબ્બા જોડ્યા જાવેલા. ઉત્તર પશ્ચિમ રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી અમિત સુદર્શન આ જાણકારી તીની. વે બતાયો કે આ બધોતરી જૂન મહિનામાં કરી ચાવેલા. વરિષ્ઠ નાગરિક તીર્થયાત્રા યોજનાના તહેત આજ 15 દિન તાઈ ઓનલાઈન તરીકાઓ અરજી દી જા શકે હૈ. દેવસ્થાન મંત્રી જોરારામ કુમાવત કાલ પાલીમાં બતાયો હો કે ઈ યોજનાના તહેત રેલ અર હવાઈ જહાજ રે જરીયે 56,000 બુઝુર્ગાને મુફ્ત તીર્થ કરાયો ચાવેલા. आम आयु 50,000 यात्रु रेलगाड़ियों और 6,000 बुजुर्ग हवाई

0: હાજનું સફર કરેલા. આઈપીએલ ક્રિકેટ રા ઈ સીઝન રો પહેલો ક્વાલિફાયર મુકાબલો આજ મોજુદા ચેમ્પિયન રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ અર ગુજરાત ટાઇટન્સ વિચે ખેલ્યો જાવેલા. અબુ થોડી દેર પછી ધર્મશાલા માય ફેવન વાળા ઈ મુકાબલા માય જીતન વાળી ટીમ સીધી આઈપીએલ 2026 રા ફાઇનલ માય પૂગ જાવેલા, જદકે હારબા વાળી ટીમ ને એક ઓર મોકો મિલેલા. હોળ રાતે કાલ મોહાલી માય ખેલ્યા જાવન વાળા એલિમિનેટર મુકાબલા માય રાજસ્થાન રોયલ્સ અર સનરાઇઝર્સ હૈદરાબાદ આમી સામી વહેલા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આકાશવાણી હર મહિના પ્રસારિત કર્યા જાવણ વાળા ખાસ કાર્યક્રમ મન કી બાત માય 31 મઈ ને વિચાર બતાવેલા. ઈ સારું આપી મુફ્ત નંબર 1800117800 માથે 29 મઈ તાઈ રાય દે શકો હો. નરેન્દ્ર મોદી એપ અર માય GOV ઓપન ફોરમ રઝરીએ વિચાર ભેજા જા શકે હૈ. આખિર માય ખાસ સમાચાર એક ફેરુ સુન લી રહો. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સીમા સુરક્ષા તંત્ર ને પૂરી તરહ અજય બનાવણ સારું BSF ફોજ પ્રશાસન અર જનતા કાનું મિલર કામ કરણ માથે જોર દીનો. કોટા બુંદી ગ્રીન ફિલ્ડ હવાઈ અડ્ડા આવતા સાલ ડિસેમ્બર હું વ્યાવસાયિક ઉડાના શરૂ ફેચા વેલા. RPSC વરિષ્ઠ અધ્યાપક રા 6500 ઓહદા માથે ભરતી સારું પરીક્ષા રો કાર્યક્રમ જારી કીનો. પ્રદેશ રા કઈ હલકા માય લૂ રો કોપ. શ્રીગંગાનગર માય 47 ડિગ્રી સેલ્સિયસ તાપમાન દર્જ કરી ચ્યો. ઈસા ગઈ પ્રાદેશિક સમાચાર બુલેટિન પૂરો થયો. નમસ્કાર.
1: મીડિયમ વેવ 564.97 મીટર યાની 531 કિલો હર્ટ્ઝ પર હમ આકાશવાણી જોધપુર કે સૂર્યનગરી ચેનલ સે બોલ રહે હૈ. ઇસ સમય શામ કે 7 બજે હૈ. પ્રસ્તુત હૈ ચોપાલ.